ગોખડા કાર્યક્રમ હોવાવાલા સગલા હી શ્રોતાગણાને સંગીતા ભાઈ સારું રામ રામ સા ખમા ગણી સા. ગરમી ઘણી પડ રહી હૈ ન તાવડા રી તો પૂછો હિ મત. રાતે ભી ગરમ ગરમ વાયરો ચાલતો રહેવે હૈ ઓર પૂરા દિન આખા દિન મેં દેખે તો ગરમી રે આગે ચેન હિ નહીં પડ રહ્યો હૈ તો અણી ગરમી મેં થોડી સી વાતા જો હૈ ધ્યાન રાખવારી વો યા હૈ કે એક તો જરૂરી નહીં વે તો આપી ઘરું બાંધને નહીં નિકલા સા. બાંધને નિકલા તો હાથ મોં સબ ઢાકર નિકલા માથો સ્પેશલી ઢાકર નિકલા તાકી ગરમી નહીં ચડે માથા મેં. તો આપી આગે વાતા કરતા રહાંગા પર પહેલી આપને હણાઈ દેવા હા પ્યારો સો મન ભાવન રાજસ્થાની લોકગીત.

0: વાળાને શિક્ષા પ્રાપ્ત કરવી ચાહે, ખેલનો ચાહે, શારીરિક ઓર માનસિક વિકાસ પર ધ્યાન દેવનો ચાહે, ખેતામાં લાંબા સમય તક કામ કરવું કહીએ કે ટાબરારે સ્વાસ્થ્ય ઓર શિક્ષા દોઈરે વાસ્તે હાનિકારક વહી શકે હે. ઓર કઈ ગ્રામીણ ક્ષેત્ર હે જેટે આપણે દેખા હા કે ટાબર સ્કૂલ જવાની બજાય ખેતામાં નિરઈ ગુડાઈ, પશુપાલન, ફસલ કટાઈ ઓર દૂજા જો ખેતીવાડીરા કામ હે વણામાં લાગ્યા રહેવે, ઓર કુછ પરિવાર આર્થિક તંગીરે કારણ શ્યાન કરે, જબકી કુછ લોગ ઇને પરંપરારો હિસ્સો માને, લેકિન યો સમજણો જરૂરી હે કે ટાબરારો મુખ્ય અધિકાર શિક્ષા ઓર સુરક્ષિત બચપન વેવે હે.
1: બિલકુલ સહી કહે રહો કે સરકાર જો હે બાલ શ્રમ ને રોકવા રે વાતે દેખો નરઈ હરા કાનૂન બનાઈ રાખ્યા હે. બાલ ઓર કિશોર શ્રમ પ્રતિબંધ ઓર વિનિમય અધિનિયમ રે તહત બચ્ચા મજદૂરી કરવાનો દેખો અપરાધ માન્યો ગયો હે. ઓર અંડે અલાવા સરકાર બચ્ચારી શિક્ષાને બઢાવા દેવા રે વાતે ભી નિઃશુલ્ક ઓર અનિવાર્ય શિક્ષારી વ્યવસ્થા ભી કરે હે.
0: હાચી વાત હે સા. દેખો ખેતી મેં બાલ શ્રમ રોકવારી અગર આપણા જિમ્મેદારી રી વાત કરા તો દેખો પહેલી જિમ્મેદારી પરિવાર રી વેવે. મા બાપને યો સમજણો ચાહે કે ટાબર ખેત મેં મજદૂરી કરવા વાસ્તે નહીં હે, બલ્કિ પડી લીખીને આપણું ભવિષ્ય વણાવવા વાસ્તે હે. અગર ટાબર શિક્ષિત વેલા તો વે આગે ચાલીને બહેતર કિસાન, વૈજ્ઞાનિક, શિક્ષક, ડાક્ટર યા દૂજા કણી ભી ક્ષેત્ર મેં સફળ નાગરિક વણી શકે હે.
1: બિલકુલ સહી. ઓર જેટે તો ગામ મેં સમાજ રી ભી દેખો મહત્વપૂર્ણ ભૂમિકા આવે. यदि कहीं गांव में कोई बच्चों स्कूल छोड़ने खेता में काम करते दिखाई देगा तो ग्रामीण और वंडे परिवार ने देखो समझना चाहे कि वंडे दोबारा स्कूल भेजवा रो प्रयास करे. पंचायत, शिक्षक और सामाजिक संगठन भी अणी दिशा में महत्वपूर्ण योगदान देने अपनो महत्वपूर्ण भागीदारी अदा कर सके.
0: દેખો નાનું ભાઈ, બાલ શ્રમ કેવલ એક પરિવારની સમસ્યા નહીં, બલ્કિ પૂરા સમાજની જિમ્મેદારી હે. જતા તક સમાજ જાગૃતિની વેતરે આપણે આની સમસ્યાનું પૂરી તરહ સમાધાન નહીં કર શકા. દેખો આની વિષયમાં તો આપણે ઓર વાત કરા કે પ્રશાસન હે, સરકાર હે, સમાજ મિલીને બાલ શ્રમને કિસ્તર રોકી શકે, લેકિન વણી હું પહેલી આપણા કિસાન ભાઈ આને એક છોટો સો બ્રેક દેવા ઓર એક બઢિયા સો ગીત સુણલા સા.
1: બિલકુલ સા.